0: વાણી આકાશવાણી
1: દિલ કે તરાને ગાને નયે પુરાને નોન સ્ટોપ ફિલ્મ મ્યુઝિક રોજાના સુબહ 9 to 10 PM તક રેનબો 102.6 પર.
2: ये आकाशवाणी दिल्ली का एफएम रेनबो चैनल है 102.6 MHz पर और कार्यक्रम है मिडनाइट मेलोडीज़.